અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, જે કંઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને.

વંદન તો કરીએ, આવો યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ ઘોષણાત કરીએ, આભાર સ્થિતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેમની આગળ ઘોષણાત કરીએ. આપણે બધા પ્રભુની હજુરમાં ઉભા થઈ અને ભજન સંગ્રહમાંથી 306 નંબર અમો આવ્યા આ ખ્રિસ્તને નામે, અમો આવ્યા તો ઈસુને વિનામે, એ સૌ સાથે ગાઈને પ્રભુને ધન્યવાદ આપીએ.

પ્રભુ તમારી પાસે આવો. બધા સાથે મળીને ગાઈએ. આવો કરીએ પ્રભુની.

યહોવાની સ્તુતિ કરવી હે પરાત્પર તારા નામનો સ્તોત્ર ગાવા તે સારું છે. કેમ કે હે યહોવા, મેં તારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. મેં તારા માટે કરેલા કામ લીધે હું હર્ષનાથ કરીશ. તે મને બચાવ્યો છે અને મારા હરેક પગ ધોઈ નાખ્યા છે. આવો આપણે ગીતમાં સાથે જોડાઈએ. સંતોષો મળ રહા, સંતોષો મળ.

0: વહાલા શ્રોતા મિત્રો, જય ખ્રિસ્ત. જીવન સંદેશના નિયત પ્રસારણ મંથનમાં આપને મળતા ખૂબ આનંદ થાય છે. મંથન યાત્રામાં વ્યવહારુ ખ્રિસ્તી જીવનના અભિગમ વિશે મંથન કરી રહ્યા છીએ. મિત્રો, સમય બદલાય છે, પણ સનાતન મૂલ્યો કદી બદલાતા નથી. હા, જીવનનો સનાતન અભિગમ પણ કદી બદલાતો નથી. આપણે જીવનના જે અભિગમ કે દ્રષ્ટિકોણની વાત ચર્ચા કરવાના છીએ, તેનું પાઠ્યપુસ્તક ઈશ્વરનું જીવન પવિત્ર વચન બાઇબલ છે. મિત્રો, ખાતરી રાખજો કે આપણી મંથન યાત્રા સનાતન જીવનની યાત્રા બની રહેવાની છે. માટે આપના કુટુંબીજનો તથા મિત્ર મંડળને મંથન યાત્રામાં સામેલ કરવાનું ચૂકશો નહીં. મિત્રો, ગુરુજી આવી પહોંચ્યા છે, ચાલો તેમને સાંભળીએ. જય ખ્રિસ્ત ગુરુજી.
1: જય ખ્રિસ્ત. મંથન મિત્રો, તમારા ભાવભીના આવકાર માટે આભાર. મિત્રો, આજની આપણી મંથન યાત્રા માટે પ્રભુની સહાય માગી અને પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે અમારા સર્જનહાર છો અને અમારા પાલનહાર છો, માટે તમારી આરાધના કરીએ છીએ. તમે રેડિયોના માધ્યમ મારફતે તમારા પવિત્ર વચનો શીખવા અને સમજવા અમારી મદદ કરો છો, માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, પ્રસારણ સાંભળનાર પ્રત્યેક મિત્રોને અને તેમના પરિવારને માટે પ્રભુજી માંગીએ છીએ. તમે તેમની સંભાળ રાખો, તેમની તમારી આશીષથી તેમને ભરી દો. પ્રભુજી, આજના તમારા પવિત્ર વચનો મારફતે અમારી સાથે વાત અને વ્યવહાર કરો, તમારા વચનનો આશીર્વાદ અમને પમાડો. પ્રભુ ઈશ્વરના નામમાં આમીન. મિત્રો, આપણે મંથન યાત્રામાં મહાજ્ઞાની રાજા સોલોમોન લિખિત સુભાષિતોનો અભ્યાસ શરૂ કર્યો છે. આ સુભાષિતો દરરોજના વ્યવહારુ જીવન વિશે છે. તેમના આ સુભાષિતો ઈસવીસન પૂર્વે 6 થી 7મી સદીમાં લખાયા હોવાનું મનાય છે. મિત્રો, ઈશ્વરનું જીવન પવિત્ર વચન બાઇબલ જણાવે છે કે પ્રભુ પરમેશ્વરે રાજા સોલોમનને વરદાનમાં જ્ઞાન આપ્યું હતું. રાજા સોલોમન પાસે અદ્ભુત જ્ઞાન હતું. તેના જ્ઞાનનો પરચો ન્યાયના એક પ્રસંગમાં જોવા મળે છે. ઈશ્વરના જીવન પવિત્ર વચન બાઇબલના જૂના કરારના વિભાગ તરફ રાજાઓના પહેલા પુસ્તકના 3 અધ્યાયના 16 થી 28 વચનોમાં સોલોમનના અભૂતપૂર્વ ન્યાયના પ્રસંગની વાત છે. 2 સ્ત્રીઓ એક જ ઘરમાં રહેતી હતી. તેમને બંનેને 2 દિવસના અંતરે પુત્રનો પ્રસવ થયો. તેમાંની એક સ્ત્રીથી ઊંઘમાં અજાણતાથી પોતાનો દીકરો કચડીને મારી નાખ્યો. તેણે પોતાનો મરેલો દીકરો બીજની સોળમાં મૂકી તેનો જીવતો દીકરો પોતાની સોળમાં લઈને સૂઈ ગઈ. સવારે જાગતા પેલી સ્ત્રીએ સવારમાં જોયું કે દીકરો મરી ગયો છે. તેણે ધ્યાનથી જોયું તો તે તેનો પોતાનો દીકરો ન હતો. હવે આ બંને સ્ત્રીઓ ન્યાય માટે રાજા પાસે આવી. તેણે રાજાને સગડી વાત કરતા કહ્યું કે જીવતો દીકરો મારો છે, પણ બીજી સ્ત્રીએ કહ્યું કે મરેલો તે તારો દીકરો છે, જીવતો તે તો મારો દીકરો છે. રાજાએ બંનેની વાત સાંભળીને તલવાર મંગાવી. પછી રાજાએ કહ્યું કે જીવતા બાળકના 2 ભાગ કરો અને બંનેને 1/2 ભાગ વહેંચી આપો. ખરીમાં તરત પુકારી ઉઠી, હે રાજા, મારા માલિક, કૃપા કરીને બાળકને મારી નાખશો નહીં, એ બાળક એને આપી દો. પણ બીજી સ્ત્રીએ કહ્યું, અમને 2માંથી કોઈને બાળક ન આપશો, તેને કાપી નાખો. રાજા સોલોમને તરત કહ્યું કે બાળકને મારી નાખશો નહીં, પ્રથમ સ્ત્રીને તે આપી દો, એ જ તેની ખરી માતા છે. રાજાના આ ન્યાયની વાત પ્રજાએ સાંભળી ત્યારે તેમણે કબૂલ્યું કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે રાજાને જ્ઞાન આપ્યું છે. સોલોમન રાજાના જ્ઞાન અને ડહાપણની કીર્તિ ચારેય દિશામાં પ્રસરી હતી. સોલોમન જ્ઞાનીઓમાં શિરોમણી હતા. તેમના જ્ઞાનનો લાભ લેવા સમસ્ત દુનિયાના રાજાઓ અને વિદ્વાનો આવતા હતા. મિત્ર, તેમના વિશે ઈશ્વરના જીવન પવિત્ર વચન બાઇબલના જૂના કરારના વિભાગ તરફ રાજાઓના પહેલા પુસ્તકના 4 અધ્યાયના 29 થી 34 વચનોમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ઈશ્વરે સોલોમનને અતિ ગૂઢ જ્ઞાન, સૂક્ષ્મ આંતરદૃષ્ટિ અને સાગર તટના જેવી વિશાળ સમજ આપ્યા. પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં સોલોમન વિશેષ જ્ઞાની હતો. એથાન, એઝરાહી અને માહોલના પુત્રો હેમાન, કાલકોલ તથા દારદા કરતા પણ વિશેષ જ્ઞાની હતો. તેની કીર્તિ પડોશના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ હતી. તેણે 3000 રત્નકણિકાઓ અને 1005 ગીતોની રચના કરી હતી. લબાનોનના ગંધતરુથી માંડીને ભીંત પર ઉગી નીકળતા જુફા સુધીની સર્વ વનસ્પતિ વિશે તેણે વિવેચન કર્યું. તેણે પ્રાણીઓ, પંખીઓ, પેટે ચાલનારા પ્રાણીઓ અને માછલીઓ વિશે પણ વિવેચન કર્યું. સમસ્ત દુનિયાના રાજાઓએ તેના જ્ઞાન વિશે સાંભળ્યું અને તેમણે તેનું સાંભળવા પોતાના માણસોને મોકલ્યા. મિત્ર, રાજા સોલોમોને લખેલા બીજા બે પુસ્તકોનો સમાવેશ પવિત્ર બાઇબલમાં કરવામાં આવ્યો છે. તેમાંનું એક છે સભા શિક્ષક અને બીજું છે ગીતોનું ગીત. નીતિમાળાના મનોહર મણકામાં કહેવતો, કહાણીઓ, કથનો, રૂપક કથાઓ, સુભાષિતો અને ઉદાહરણોના રૂપમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ છે. તેમાં છેલ્લે અમુક સુભાષિતો આગુર અને લમુએલ નામના જ્ઞાનીના પણ છે. પુસ્તકના લેખક રાજા સોલોમન આરંભમાં જ જણાવે છે કે જ્ઞાન અને ડહાપણ મેળવવા માટે પ્રથમ ઈશ્વર પ્રત્યેનો પૂજ્ય ભાવ જરૂરી છે. સુભાષિતો ધાર્મિક નીતિમત્તા વિશે તેમજ સામાન્ય બુદ્ધિપૂર્વકના વર્તાવની વાતો અને એકબીજાની સાથેની દરરોજની વર્તણૂક વિશે પણ શીખવે છે. કેટલાક સુભાષિતો કૌટુંબિક સંબંધો વિશે છે અને કેટલાક ધંધાકીય અને સામાજિક સંબંધોને લગતા પણ છે. વળી કેટલાક શિષ્ટાચાર વિશે માર્ગદર્શન આપે છે, ત્યારે કેટલાક સ્વદમન રાખવા વિશે પ્રકાશ આપે છે. એમાં નમ્રતા, ધીરજ, ગરીબો પ્રત્યે માન અને મિત્ર મિત્ર વચ્ચેની વફાદારી જેવા સદગુણો વિશે ઘણું ઘણું જણાવવામાં આવેલું છે. મિત્રો, આમ જોતા આ સુભાષિતો ઈશ્વર તેમજ માણસ સાથે સુમેળ રાખવા અંગેના છે. એવો સંબંધ કેવી રીતે રાખી શકાય તે માટે જ્ઞાન અને ડહાપણ જરૂરી છે. સાચું જ્ઞાન ઈશ્વર પ્રત્યે આદરયુક્ત ડર રાખવાથી જ આવે છે. હા, એમાં જ જીવનની સલામતી, સમૃદ્ધિ અને સફળતાના સ્ત્રોત અને રહસ્ય છે. મિત્ર, નીતિમાળાના મનોહર મણકાના પ્રથમ અધ્યાયનું 7મું વચન સાંભળો. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યા પ્રાપ્તિનો આરંભ છે. હવે 9મા અધ્યાયનું 10મું વચન સાંભળો. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યા પ્રાપ્તિનો આરંભ છે અને પરમ પવિત્ર ઈશ્વર વિશેનું જ્ઞાન એ જ વિવેક બુદ્ધિ છે. ઈશ્વર જ્ઞાનથી તારા આયુષ્યની વૃદ્ધિ થશે અને તારા આવડદાના વર્ષોમાં વધારો થશે. મિત્રો, આ જીવન પવિત્ર વચનો સ્પષ્ટ જણાવે છે કે ઈશ્વર પોતે જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિ છે. માણસ જાત પરમપિતા પરમેશ્વરની બાદબાકી કરીને ક્યારેય જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિ મેળવી શકે જ નહીં. કારણ કે ઈશ્વર તરફથી મળેલ જ્ઞાન અને ડહાપણ અને વિવેક બુદ્ધિ સર્વને માટે લાભકારક અને ઉપકારક છે. તેમાં નૈતિક મૂલ્યોની જાળવણી અને સંતુલન છે. તેમાં સ્વાર્થને નહીં પણ પરમાર્થને સ્થાન છે. તેમાં હું નહીં પણ આપણે, અમે, આપણ સહુની ભાવના સમાયેલી છે. તેમાં બીજાઓના અસ્તિત્વનો સ્વીકાર માત્ર નથી પરંતુ બીજાઓને તક આપવાની ઉદાત્ત ભાવના પણ છે. પરિણામ એ આવે છે કે ઐશ્વર્ય જ્ઞાનનો જેને જેને સ્પર્શ થાય છે તે અને જે કોઈ આ જ્ઞાનના સંપર્કમાં આવે છે તે સૌ પરમ પવિત્રની વંદના કરે છે અને સ્તુતિ કરે છે. કારણ કે તેમના જીવ અને આત્મા શીતળતાનો મીઠો ઉડકાર પામ્યા છે, રાહત પામ્યા છે. મિત્રો, આજે જગતના માનવીઓને માનવીઓનો જ ભય સતાવી રહ્યો છે. આજે માનવીનો શત્રુ માનવ જ છે. હા મિત્રો, તમે જરૂર સંમત થશો કે આપણા લોહીના તરસ્યા આપણા જ લોહીના સગા છે. આ ક્રૂર સત્ય છે. એવા સમય અને સંજોગોમાં પ્રભુ ઈસુના બાળકો તરીકે આપણે દૈવી જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિનો ચેપ સમગ્ર માનવજાતમાં ફેલાવવાની જરૂર છે, જેથી માનવમાં રહેલો ભય નામનો જીવાણુ કે વાયરસ નાશ પામે. મિત્રો, ફરીથી એ જ વાત અને શરત કે પરમ પવિત્રની ઓળખાણ વગર જ્ઞાની થઈ શકાતું નથી. કારણ પરમ પવિત્ર પરમેશ્વર પોતે જ્ઞાન છે. મિત્રો, યાદ રાખીએ કે સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે અને તેથી આપણે ઉર્જા સૂર્ય પાસેથી જ મેળવી શકીએ. સૂર્ય સિવાય ચંદ્ર કે અન્ય ગ્રહ પાસેથી તે મેળવી શકતા નથી. કારણ કે અન્ય ગ્રહો ઉર્જાના સ્ત્રોત નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્ઞાનના સ્ત્રોત છે, તેમની પાસે આવો અને જ્ઞાનના સાગરમાંથી અલભ્ય જ્ઞાનનું રસપાન કરો. પ્રભુ ઈસુ ઉદારતાથી અને પુષ્કળતાથી જ્ઞાન આપે છે. મિત્ર, શું તમે આ તક ઝડપી લેશો? જ્ઞાનના સ્ત્રોત પ્રભુ ઈસુ આપણને જ્ઞાનમય બનાવો. આમેન.

વહાલા મિત્રો, અમને આશા અને વિશ્વાસ છે કે આપે જ્ઞાની થવાની તક ઝડપી લીધી છે. મિત્રો, તમે જ્ઞાનની તક ઝડપી લીધી છે તેની વાત અમને જણાવશો ને? હા મિત્ર, અમને તે જરૂર ગમશે. પ્રસારણ દરમિયાન આપના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો અને મૂંઝવણો પણ લખી જણાવવાનું ટાળશો નહીં. માત્ર પોસ્ટકાર્ડ દ્વારા અમને આપના મંતવ્યો અને આપના અનુભવો લખી મોકલો. પત્ર લખો ત્યારે તમારું પૂરેપૂરું નામ, સરનામું, પિનકોડ નંબર તથા કયો કાર્યક્રમ સાંભળ્યો અને કઈ બાબત તમને પસંદ પડી તે લખવાનું ભૂલશો નહીં. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું છે કાર્યક્રમ મંથન, જીવન સંદેશ, પોસ્ટબોક્સ નંબર 9009, મણિનગર પૂર્વ, અમદાવાદ 380008. સરનામું ફરીથી સાંભળશો? કાર્યક્રમ મંથન, જીવન સંદેશ, પોસ્ટબોક્સ નંબર 9009, મણિનગર પૂર્વ, અમદાવાદ 380008. વારુ મિત્રો, અમારો સમય અહીં પૂરો થયો. ફરી મળીએ ત્યાં સુધી અમને રજા આપશો. જય ખ્રિસ્ત.

આપણને જે શિક્ષા કરવી જોઈએ, જે દંડ સહેવા જોઈએ, એ એને સહીને પોતાનું પવિત્ર રક્ત વહેવીને આપનું નામ એ ક્રૂસ પરથી મિટાવી દીધું અને સંપૂર્ણ માફી આપી. આપણા પાપો પ્રભુએ માફ કરી દીધા અને હવે એ પાપો સાથે આપણને કોઈ સંબંધ, કોઈ વાસ્તો નથી. હવેથી આપણા સ્વર્ગીય અને પ્રેમા મુક્તિદાતાના ચરણોમાં બેસીશું અને તેના ગીતો સદા ગાઈશું. બધાને સાથે જોડાવાની વિનંતી છે.

અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, જે કંઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને.

નામ લખેલું હતું. આપણને જે શિક્ષા કરવી જોઈએ, જે દંડ સહેવા જોઈએ, એ એને સહીને પોતાનું પવિત્ર રક્ત વહેવીને આપણું નામ એ ક્રૂસ પરથી મિટાવી દીધું અને સંપૂર્ણ માફી આપી. આપણા પાપો પ્રભુએ માફ કરી દીધા અને હવે એ પાપો સાથે આપણને કોઈ સંબંધ, કોઈ વાસ્તો નથી. હવેથી આપણા સ્વર્ગીય અને પ્રેમા ભક્તિદાતાના ચરણોમાં બેસીશું અને તેના ગીતો સદા ગાઈશું. બધાને સાથે જોડાવાની વિનંતી છે.

0: વહાલા શ્રોતા મિત્રો, જય ખ્રિસ્ત. જીવન સંદેશના નિયત પ્રસારણ મંથનમાં આપને મળતા ખૂબ આનંદ થાય છે. મંથન યાત્રામાં વ્યવહારુ ખ્રિસ્તી જીવનના અભિગમ વિશે મંથન કરી રહ્યા છીએ. મિત્રો, સમય બદલાય છે, પણ સનાતન મૂલ્યો કદી બદલાતા નથી. હા, જીવનનો સનાતન અભિગમ પણ કદી બદલાતો નથી. આપણે જીવનના જે અભિગમ કે દ્રષ્ટિકોણની વાત ચર્ચા કરવાના છીએ તેનું પાઠ્યપુસ્તક ઈશ્વરનું જીવન પવિત્ર વચન બાઇબલ છે. મિત્રો, ખાતરી રાખજો કે આપણી મંથન યાત્રા સનાતન જીવનની યાત્રા બની રહેવાની છે. માટે આપના કુટુંબીજનો તથા મિત્ર મંડળને મંથન યાત્રામાં સામેલ કરવાનું ચૂકશો નહીં. મિત્રો, ગુરુજી આવી પહોંચ્યા છે, ચાલો તેમને સાંભળીએ. જય ખ્રિસ્ત ગુરુજી.
1: જય ખ્રિસ્ત. મંથન મિત્રો, તમારા ભાવભીના આવકાર માટે આભાર. મિત્રો, આજની આપણી મંથન યાત્રા માટે પ્રભુની સહાય માગી અને પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે અમારા સર્જનહાર છો અને અમારા પાલનહાર છો, માટે તમારી આરાધના કરીએ છીએ. તમે રેડિયોના માધ્યમ મારફતે તમારા પવિત્ર વચનો શીખવા અને સમજવા અમારી મદદ કરો છો, માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, પ્રસારણ સાંભળનાર પ્રત્યેક મિત્રોને અને તેમના પરિવારને માટે પ્રભુજી માંગીએ છીએ. તમે તેમની સંભાળ રાખો, તેમની તમારી આશીષથી તેમને ભરી દો. પ્રભુજી, આજના તમારા પવિત્ર વચનો મારફતે અમારી સાથે વાત અને વ્યવહાર કરો, તમારા વચનનો આશીર્વાદ અમને પમાડો. પ્રભુ ઈશ્વરના નામમાં આમીન. મિત્રો, આપણે મંથન યાત્રામાં મહાજ્ઞાની રાજા સોલોમોન લિખિત સુભાષિતોનો અભ્યાસ શરૂ કર્યો છે. આ સુભાષિતો દરરોજના વ્યવહારુ જીવન વિશે છે. તેમના આ સુભાષિતો ઈસવીસન પૂર્વે 6 થી 7 સદીમાં લખાયા હોવાનું મનાય છે. મિત્રો, ઈશ્વરનું જીવન પવિત્ર વચન બાઇબલ જણાવે છે કે પ્રભુ પરમેશ્વરે રાજા સોલોમનને વરદાનમાં જ્ઞાન આપ્યું હતું. રાજા સોલોમન પાસે અદ્ભુત જ્ઞાન હતું. તેના જ્ઞાનનો પરચો ન્યાયના એક પ્રસંગમાં જોવા મળે છે. ઈશ્વરના જીવન પવિત્ર વચન બાઇબલના જૂના કરારના વિભાગ તરફ રાજાઓના પહેલા પુસ્તકના 3 અધ્યાયના 16 થી 28 વચનોમાં સોલોમનના અભૂતપૂર્વ ન્યાયના પ્રસંગની વાત છે. 2 સ્ત્રીઓ એક જ ઘરમાં રહેતી હતી. તેમને બંનેને 2 દિવસના અંતરે પુત્રનો પ્રસવ થયો. તેમાંની એક સ્ત્રીથી ઊંઘમાં અજાણતાથી પોતાનો દીકરો કચડીને મારી નાખ્યો. તેણે પોતાનો મરેલો દીકરો બીજીની સોળમાં મૂકી તેનો જીવતો દીકરો પોતાની સોળમાં લઈને સૂઈ ગઈ. સવારે જાગતા પેલી સ્ત્રીએ સવારમાં જોયું કે દીકરો મરી ગયો છે. તેણે ધ્યાનથી જોયું તો તે તેનો પોતાનો દીકરો ન હતો. હવે આ બંને સ્ત્રીઓ ન્યાય માટે રાજા પાસે આવી. તેણે રાજાને સગડી વાત કરતા કહ્યું કે જીવતો દીકરો મારો છે, પણ બીજી સ્ત્રીએ કહ્યું કે મરેલો તે તારો દીકરો છે, જીવતો તે તો મારો દીકરો છે. રાજાએ બંનેની વાત સાંભળીને તલવાર મંગાવી. પછી રાજાએ કહ્યું કે જીવતા બાળકના 2 ભાગ કરો અને બંનેને 1/2 ભાગ વહેંચી આપો. ખરીમાં તરત પુકારી ઉઠી, હે રાજા, મારા માલિક, કૃપા કરીને બાળકને મારી નાખશો નહીં, એ બાળક એને આપી દો. પણ બીજી સ્ત્રીએ કહ્યું, અમને 2માંથી કોઈને બાળક ન આપશો, તેને કાપી નાખો. રાજા સોલોમને તરત કહ્યું કે બાળકને મારી નાખશો નહીં, પ્રથમ સ્ત્રીને તે આપી દો, એ જ તેની ખરી માતા છે. રાજાના આ ન્યાયની વાત પ્રજાએ સાંભળી ત્યારે તેમણે કબૂલ્યું કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે રાજાને જ્ઞાન આપ્યું છે. સોલોમન રાજાના જ્ઞાન અને ડહાપણની કીર્તિ ચારેય દિશામાં પ્રસરી હતી. સોલોમન જ્ઞાનીઓમાં શિરોમણી હતા. તેમના જ્ઞાનનો લાભ લેવા સમસ્ત દુનિયાના રાજાઓ અને વિદ્વાનો આવતા હતા. મિત્ર, તેમના વિશે ઈશ્વરના જીવન પવિત્ર વચન બાઇબલના જૂના કરારના વિભાગ તરફ રાજાઓના પહેલા પુસ્તકના 4 અધ્યાયના 29 થી 34 વચનોમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ઈશ્વરે સોલોમનને અતિ ગૂઢ જ્ઞાન, સૂક્ષ્મ આંતરદૃષ્ટિ અને સાગર તટના જેવી વિશાળ સમજ આપ્યા. પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં સોલોમન વિશેષ જ્ઞાની હતો. એથાન, એઝરાહી અને માહોલના પુત્રો હેમાન, કાલકોલ તથા દારદા કરતા પણ વિશેષ જ્ઞાની હતો. તેની કીર્તિ પડોશના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ હતી. તેણે 3000 રત્નકણિકાઓ અને 1005 ગીતોની રચના કરી હતી. લબાનોનના ગંધતરુથી માંડીને ભીંત પર ઉગી નીકળતા જુફા સુધીની સર્વ વનસ્પતિ વિશે તેણે વિવેચન કર્યું. તેણે પ્રાણીઓ, પંખીઓ, પેટે ચાલનારા પ્રાણીઓ અને માછલીઓ વિશે પણ વિવેચન કર્યું. સમસ્ત દુનિયાના રાજાઓએ તેના જ્ઞાન વિશે સાંભળ્યું અને તેમણે તેનું સાંભળવા પોતાના માણસોને મોકલ્યા. મિત્ર, રાજા સોલોમોને લખેલા બીજા બે પુસ્તકોનો સમાવેશ પવિત્ર બાઇબલમાં કરવામાં આવ્યો છે. તેમાંનું એક છે સભા શિક્ષક અને બીજું છે ગીતોનું ગીત. નીતિમાળાના મનોહર મણકામાં કહેવતો, કહાણીઓ, કથનો, રૂપક કથાઓ, સુભાષિતો અને ઉદાહરણોના રૂપમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ છે. તેમાં છેલ્લે અમુક સુભાષિતો આગુર અને લમુએલ નામના જ્ઞાનીના પણ છે. પુસ્તકના લેખક રાજા સોલોમન આરંભમાં જ જણાવે છે કે જ્ઞાન અને ડહાપણ મેળવવા માટે પ્રથમ ઈશ્વર પ્રત્યેનો પૂજ્ય ભાવ જરૂરી છે. સુભાષિતો ધાર્મિક નીતિમત્તા વિશે તેમજ સામાન્ય બુદ્ધિપૂર્વકના વર્તાવની વાતો અને એકબીજાની સાથેની દરરોજની વર્તણૂક વિશે પણ શીખવે છે. કેટલાક સુભાષિતો કૌટુંબિક સંબંધો વિશે છે અને કેટલાક ધંધાકીય અને સામાજિક સંબંધોને લગતા પણ છે. વળી કેટલાક શિષ્ટાચાર વિશે માર્ગદર્શન આપે છે, ત્યારે કેટલાક સ્વદમન રાખવા વિશે પ્રકાશ આપે છે. એમાં નમ્રતા, ધીરજ, ગરીબો પ્રત્યે માન અને મિત્ર મિત્ર વચ્ચેની વફાદારી જેવા સદગુણો વિશે ઘણું ઘણું જણાવવામાં આવેલું છે. મિત્રો, આમ જોતા આ સુભાષિતો ઈશ્વર તેમજ માણસ સાથે સુમેળ રાખવા અંગેના છે. એવો સંબંધ કેવી રીતે રાખી શકાય તે માટે જ્ઞાન અને ડહાપણ જરૂરી છે. સાચું જ્ઞાન ઈશ્વર પ્રત્યે આદરયુક્ત ડર રાખવાથી જ આવે છે. હા, એમાં જ જીવનની સલામતી, સમૃદ્ધિ અને સફળતાના સ્ત્રોત અને રહસ્ય છે. મિત્ર, નીતિમાળાના મનોહર મણકાના પ્રથમ અધ્યાયનું 7મું વચન સાંભળો. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યા પ્રાપ્તિનો આરંભ છે. હવે 9મા અધ્યાયનું 10મું વચન સાંભળો. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યા પ્રાપ્તિનો આરંભ છે અને પરમ પવિત્ર ઈશ્વર વિશેનું જ્ઞાન એ જ વિવેક બુદ્ધિ છે. ઈશ્વર જ્ઞાનથી તારા આયુષ્યની વૃદ્ધિ થશે અને તારા આવડદાના વર્ષોમાં વધારો થશે. મિત્રો, આ જીવન પવિત્ર વચનો સ્પષ્ટ જણાવે છે કે ઈશ્વર પોતે જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિ છે. માણસ જાત પરમપિતા પરમેશ્વરની બાદબાકી કરીને ક્યારેય જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિ મેળવી શકે જ નહીં, કારણ કે ઈશ્વર તરફથી મળેલ જ્ઞાન અને ડહાપણ અને વિવેક બુદ્ધિ સર્વને માટે લાભકારક અને ઉપકારક છે. તેમાં નૈતિક મૂલ્યોની જાળવણી અને સંતુલન છે. તેમાં સ્વાર્થને નહીં પણ પરમાર્થને સ્થાન છે. તેમાં હું નહીં પણ આપણે, અમે, આપણ સહુની ભાવના સમાયેલી છે. તેમાં બીજાઓના અસ્તિત્વનો સ્વીકાર માત્ર નથી, પરંતુ બીજાઓને તક આપવાની ઉદાત્ત ભાવના પણ છે. પરિણામ એ આવે છે કે ઐશ્વર્ય જ્ઞાનનો જેને જેને સ્પર્શ થાય છે તે અને જે કોઈ આ જ્ઞાનના સંપર્કમાં આવે છે તે સૌ પરમ પવિત્રની વંદના કરે છે અને સ્તુતિ કરે છે, કારણ કે તેમના જીવ અને આત્મા શીતળતાનો મીઠો ઉડકાર પામ્યા છે, રાહત પામ્યા છે. મિત્રો, આજે જગતના માનવીઓને માનવીઓનો જ ભય સતાવી રહ્યો છે. આજે માનવીનો શત્રુ માનવ જ છે. હા મિત્રો, તમે જરૂર સંમત થશો કે આપણા લોહીના તરસ્યા આપણા જ લોહીના સગા છે. આ ક્રૂર સત્ય છે. એવા સમય અને સંજોગોમાં પ્રભુ ઈસુના બાળકો તરીકે આપણે દૈવી જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિનો ચેપ સમગ્ર માનવજાતમાં ફેલાવવાની જરૂર છે, જેથી માનવમાં રહેલો ભય નામનો જીવાણુ કે વાયરસ નાશ પામે. મિત્રો, ફરીથી એ જ વાત અને શરત કે પરમ પવિત્રની ઓળખાણ વગર જ્ઞાની થઈ શકાતું નથી, કારણ પરમ પવિત્ર પરમેશ્વર પોતે જ્ઞાન છે. મિત્રો, યાદ રાખીએ કે સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે અને તેથી આપણે ઉર્જા સૂર્ય પાસેથી જ મેળવી શકીએ. સૂર્ય સિવાય ચંદ્ર કે અન્ય ગ્રહ પાસેથી તે મેળવી શકતા નથી, કારણ કે અન્ય ગ્રહો ઉર્જાના સ્ત્રોત નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્ઞાનના સ્ત્રોત છે, તેમની પાસે આવો અને જ્ઞાનના સાગરમાંથી અલભ્ય જ્ઞાનનું રસપાન કરો. પ્રભુ ઈસુ ઉદારતાથી અને પુષ્કળતાથી જ્ઞાન આપે છે. મિત્ર, શું તમે આ તક ઝડપી લેશો? જ્ઞાનના સ્ત્રોત પ્રભુ ઈસુ આપણને જ્ઞાનમય બનાવો. આમેન.

વહાલા મિત્રો, અમને આશા અને વિશ્વાસ છે કે આપે જ્ઞાની થવાની તક ઝડપી લીધી છે. મિત્રો, તમે જ્ઞાનની તક ઝડપી લીધી છે તેની વાત અમને જણાવશો ને? હા મિત્ર, અમને તે જરૂર ગમશે. પ્રસારણ દરમિયાન આપના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો અને મૂંઝવણો પણ લખી જણાવવાનું ટાળશો નહીં. માત્ર પોસ્ટકાર્ડ દ્વારા અમને આપના મંતવ્યો અને આપના અનુભવો લખી મોકલો. પત્રો લખો ત્યારે તમારું પૂરેપૂરું નામ, સરનામું, પિનકોડ નંબર તથા કયો કાર્યક્રમ સાંભળ્યો અને કઈ બાબત તમને પસંદ પડી તે લખવાનું ભૂલશો નહીં. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું છે કાર્યક્રમ મંથન, જીવન સંદેશ, પોસ્ટબોક્સ નંબર 9009, મણિનગર પૂર્વ, અમદાવાદ 380008. સરનામું ફરીથી સાંભળશો? કાર્યક્રમ મંથન, જીવન સંદેશ, પોસ્ટબોક્સ નંબર 9009, મણિનગર પૂર્વ, અમદાવાદ 380008. વારુ મિત્રો, અમારો સમય અહીં પૂરો થયો. ફરી મળીએ ત્યાં સુધી અમને રજા આપશો. જય ખ્રિસ્ત.

ભગવાન આપણને આપ્યો છે તેમાં આપણે આનંદ કરીએ. આવો એ ભગવાનની આગળ ચાલીએ, આપણા તારણના ખડકની આગળ દર્શનાર્થ કરીએ, આભાર સ્થિતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેમની આગળ દર્શનાર્થ કરીએ. આપણે બધા પ્રભુની હજુરમાં ઉભા થઈશું અને ભજન સંગ્રહમાંથી 306 નંબર અમો આવ્યા આ સંતને નામે, અમો આવ્યા તો ઈસુને વિનામે, એ સૌ સાથે ગાઈને પ્રભુને ધન્યવાદ આપીએ.

સાંભળનારો

યહોવાની સ્તુતિ કરીને હે પરાક્રમ તારા નામનો સ્તોત્ર ગાવા તે સારું છે, કેમ કે હે યહોવા તે તારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તે તારા માટે કરેલા કામને લીધે હું હર્ષનાથ કરીશ. તે મને બચાવ્યો છે અને મારા હરેક પગ ધોઈ નાખ્યા છે. આવો આપણે ગીતમાં સાથે જોડાઈએ. સંતોષો મળે રહા, સંતોષો.

અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, જે કઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને.

જ્યારે આપણે આપણા પાપોમાં ડૂબેલા હતા ત્યારે એ બધા સ્તંભ પર આપણું નામ લખેલું હતું. આપણને જે શિક્ષા કરવી જોઈએ, જે દંડ સહેવા જોઈએ, એ એને સહીને પોતાનું પવિત્ર રક્ત વહેવીને આપણું નામ એ ક્રૂસ પરથી મિટાવી દીધું અને સંપૂર્ણ માફી આપી. આપણા પાપો પ્રભુએ માફ કરી દીધા અને હવે એ પાપો સાથે આપણને કોઈ સંબંધ, કોઈ વાસ્તો નથી. હવેથી આપણા સ્વર્ગીય અને પ્રેમાભક્તિ દાતાના ચરણોમાં બેસીશું અને તેના ગીતો સદા ગાઈશું. બધાને સાથે જોડાવાની વિનંતી છે.

એ સૌ સાથે કાર્ય પ્રભુને ધન્યવાદ આપીએ.

પ્રભુ તમારી પાસે આવશે. બધા સાથે મળીને ગાઈએ, આવો કરીએ પ્રભુની આરાધના સદા સાંભળનારા.

યહોવાની સ્તુતિ કરવી હે પરાક્રમતારા નામનો સ્તોત્ર ગાવા તે સારું છે. કેમ કે હે યહોવા, તે તારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. ને તારા માટે કરેલા કામ લીધે હું હર્ષના કરીશ. તે મને બચાવ્યો છે અને મારા હરેક પગ ધોઈ નાખ્યા છે. આવો આપણે ગીતમાં સાથે જોડાઈએ. સંતોષો મળ રહા, સંતોષો મળ.

નું પવિત્ર રક્ત વહેવીને આપનું નામ એ ક્રૂસ પરથી મિટાવી દીધું અને સંપૂર્ણ માફી આપી. આપણા પાપો પ્રભુએ માફ કરી દીધા અને હવે એ પાપો સાથે આપણને કોઈ સંબંધ કોઈ વાસ્તો નથી. હવેથી આપણા સ્વર્ગીય અને પ્રેમા મુક્તિદાતાના ચરણોમાં બેસીશું અને તેના ગીતો સદા ગાઈશું. બધાને સાથે જોડાવાની વિનંતી છે.

0: વહાલા શ્રોતા મિત્રો, જય ખ્રિસ્ત. જીવન સંદેશના નિયત પ્રસારણ મંથનમાં આપને મળતા ખૂબ આનંદ થાય છે. મંથન યાત્રામાં વ્યવહારુ ખ્રિસ્તી જીવનના અભિગમ વિશે મંથન કરી રહ્યા છીએ. મિત્રો, સમય બદલાય છે, પણ સનાતન મૂલ્યો કદી બદલાતા નથી. હા, જીવનનો સનાતન અભિગમ પણ કદી બદલાતો નથી. આપણે જીવનના જે અભિગમ કે દ્રષ્ટિકોણની વાત ચર્ચા કરવાના છીએ, તેનું પાઠ્યપુસ્તક ઈશ્વરનું જીવન પવિત્ર વચન બાઇબલ છે. મિત્રો, ખાતરી રાખજો કે આપણી મંથન યાત્રા સનાતન જીવનની યાત્રા બની રહેવાની છે. માટે આપના કુટુંબીજનો તથા મિત્ર મંડળને મંથન યાત્રામાં સામેલ કરવાનું ચૂકશો નહીં. મિત્રો, ગુરુજી આવી પહોંચ્યા છે, ચાલો તેમને સાંભળીએ. જય ખ્રિસ્ત ગુરુજી.
1: જય ખ્રિસ્ત. મંથન મિત્રો, તમારા ભાવભીનો આવકાર માટે આભાર. મિત્રો, આજની આપણી મંથન યાત્રા માટે પ્રભુની સહાય માગી અને પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે અમારા સર્જનહાર છો અને અમારા પાલનહાર છો, માટે તમારી આરાધના કરીએ છીએ. તમે રેડિયોના માધ્યમ મારફતે તમારા પવિત્ર વચનો શીખવા અને સમજવા અમારી મદદ કરો છો, માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, પ્રસારણ સાંભળનાર પ્રત્યેક મિત્રોને અને તેમના પરિવારને માટે પ્રભુજી માંગીએ છીએ. તમે તેમને સંભાળ રાખો, તેમની તમારી આશીષથી તેમને ભરી દો. પ્રભુજી, આજના તમારા પવિત્ર વચનો મારફતે અમારી સાથે વાત અને વ્યવહાર કરો, તમારા વચનનો આશીર્વાદ અમને પમાડો. પ્રભુ ઈશ્વરના નામમાં આમીન. મિત્રો, આપણે મંથન યાત્રામાં મહાજ્ઞાની રાજા સોલોમોન લિખિત સુભાષિતોનો અભ્યાસ શરૂ કર્યો છે. આ સુભાષિતો દરરોજના વ્યવહારુ જીવન વિશે છે. તેમના આ સુભાષિતો ઈસવીસન પૂર્વે 6 થી 7 સદીમાં લખાયા હોવાનું મનાય છે. મિત્રો, ઈશ્વરનું જીવન પવિત્ર વચન બાઇબલ જણાવે છે કે પ્રભુ પરમેશ્વરે રાજા સોલોમનને વરદાનમાં જ્ઞાન આપ્યું હતું. રાજા સોલોમન પાસે અદ્ભુત જ્ઞાન હતું. તેના જ્ઞાનનો પરચો ન્યાયના એક પ્રસંગમાં જોવા મળે છે. ઈશ્વરના જીવન પવિત્ર વચન બાઇબલના જૂના કરારના વિભાગ તરફ રાજાઓના પહેલા પુસ્તકના 3 અધ્યાયના 16 થી 28 વચનોમાં સોલોમનના અભૂતપૂર્વ ન્યાયના પ્રસંગની વાત છે. 2 સ્ત્રીઓ એક જ ઘરમાં રહેતી હતી. તેમને બંનેને 2 દિવસના અંતરે પુત્રનો પ્રસવ થયો. તેમાંની એક સ્ત્રીથી ઊંઘમાં અજાણતાથી પોતાનો દીકરો કચડીને મારી નાખ્યો. તેણે પોતાનો મરેલો દીકરો બીજની સોળમાં મૂકી તેનો જીવતો દીકરો પોતાની સોળમાં લઈને સૂઈ ગઈ. સવારે જાગતા પેલી સ્ત્રીએ સવારમાં જોયું કે દીકરો મરી ગયો છે. તેણે ધ્યાનથી જોયું તો તેનો પોતાનો દીકરો ન હતો.

હવે આ બંને સ્ત્રીઓ ન્યાય માટે રાજા પાસે આવી. તેણે રાજાને સગડી વાત કરતા કહ્યું કે જીવતો દીકરો મારો છે, પણ બીજી સ્ત્રીએ કહ્યું કે મરેલો તે તારો દીકરો છે, જીવતો તે તો મારો દીકરો છે. રાજાએ બંનેની વાત સાંભળીને તલવાર મંગાવી. પછી રાજાએ કહ્યું કે જીવતા બાળકના બે ભાગ કરો અને બંનેને અડધો અડધો ભાગ વહેંચી આપો. ખરી માત્રત પુકારી ઉઠી, હે રાજા, મારા માલિક, કૃપા કરીને બાળકને મારી નાખશો નહીં, એ બાળક એને આપી દો. પણ બીજી સ્ત્રીએ કહ્યું, અમને બેમાંથી કોઈને બાળક ન આપશો, તેને કાપી નાખો. રાજા સોલોમને તરત કહ્યું કે બાળકને મારી નાખશો નહીં, પ્રથમ સ્ત્રીને તે આપી દો, એ જ તેની ખરી માતા છે. રાજાના આ ન્યાયની વાત પ્રજાએ સાંભળી ત્યારે તેમણે કબૂલ્યું કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે રાજાને જ્ઞાન આપ્યું છે. સોલોમન રાજાના જ્ઞાન અને ડહાપણની કીર્તિ ચારેય દિશામાં પ્રસરી હતી. સોલોમન જ્ઞાનીઓમાં શિરોમણી હતા. તેમના જ્ઞાનનો લાભ લેવા સમસ્ત દુનિયાના રાજાઓ અને વિદ્વાનો આવતા હતા. મિત્ર, તેમના વિશે ઈશ્વરના જીવન પવિત્ર વચન બાઇબલના જૂના કરારના વિભાગ તરફ રાજાઓના પહેલા પુસ્તકના 4 અધ્યાયના 29-34 વચનોમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ઈશ્વરે સોલોમનને અતિ ગૂઢ જ્ઞાન, સૂક્ષ્મ આંતરદૃષ્ટિ અને સાગર તટના જેવી વિશાળ સમજ આપ્યા. પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં સોલોમન વિશેષ જ્ઞાની હતો. એથાન, એઝરાહી અને માહોલના પુત્રો હેમાન, કાલકોલ તથા દારદા કરતાં પણ વિશેષ જ્ઞાની હતો. તેની કીર્તિ પડોશના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ હતી. તેણે 3000 રત્નકણિકાઓ અને 1005 ગીતોની રચના કરી હતી. લબાનોનના ગંધતરુથી માંડીને ભીંત પર ઉગી નીકળતા જુફા સુધીની સર્વ વનસ્પતિ વિશે તેણે વિવેચન કર્યું. તેણે પ્રાણીઓ, પંખીઓ, પેટે ચાલનારા પ્રાણીઓ અને માછલીઓ વિશે પણ વિવેચન કર્યું. સમસ્ત દુનિયાના રાજાઓએ તેના જ્ઞાન વિશે સાંભળ્યું અને તેમણે તેનું સાંભળવા પોતાના માણસોને મોકલ્યા. મિત્ર, રાજા સોલોમને લખેલા બીજા 2 પુસ્તકોનો સમાવેશ પવિત્ર બાઇબલમાં કરવામાં આવ્યો છે. તેમાંનું એક છે સભાશિક્ષક અને બીજું છે ગીતોનું ગીત. નીતિમાળાના મનોહર મણકામાં કહેવતો, કહાણીઓ, કથનો, રૂપક કથાઓ, સુભાષિતો અને ઉદાહરણોના રૂપમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ છે. તેમાં છેલ્લે અમુક સુભાષિતો આગુર અને લમુએલ નામના જ્ઞાનીના પણ છે. પુસ્તકના લેખક રાજા સોલોમન આરંભમાં જ જણાવે છે કે જ્ઞાન અને ડહાપણ મેળવવા માટે પ્રથમ ઈશ્વર પ્રત્યેનો પૂજ્યભાવ જરૂરી છે. સુભાષિતો ધાર્મિક નીતિમત્તા વિશે તેમજ સામાન્ય બુદ્ધિપૂર્વકના વર્તાવની વાતો અને એકબીજાની સાથેની દરરોજની વર્તણૂક વિશે પણ શીખવે છે. કેટલાક સુભાષિતો કૌટુંબિક સંબંધો વિશે છે અને કેટલાક ધંધાકીય અને સામાજિક સંબંધોને લગતા પણ છે. વળી કેટલાક શિષ્ટાચાર વિશે માર્ગદર્શન આપે છે, ત્યારે કેટલાક સ્વદમન રાખવા વિશે પ્રકાશ આપે છે. એમાં નમ્રતા, ધીરજ, ગરીબો પ્રત્યે માન અને મિત્ર મિત્ર વચ્ચેની વફાદારી જેવા સદગુણો વિશે ઘણું ઘણું જણાવવામાં આવેલું છે. મિત્રો, આમ જોતા આ સુભાષિતો ઈશ્વર તેમજ માણસ સાથે સુમેળ રાખવા અંગેના છે. એવો સંબંધ કેવી રીતે રાખી શકાય તે માટે જ્ઞાન અને ડહાપણ જરૂરી છે. સાચું જ્ઞાન ઈશ્વર પ્રત્યે આદરયુક્ત ડર રાખવાથી જ આવે છે. હા, એમાં જ જીવનની સલામતી, સમૃદ્ધિ અને સફળતાના સ્ત્રોત અને રહસ્ય છે. મિત્ર, નીતિમાળાના મનોહર મણકાના 1 અધ્યાયનું 7 વચન સાંભળો. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યા પ્રાપ્તિનો આરંભ છે. હવે 9 અધ્યાયનું 10 વચન સાંભળો. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યા પ્રાપ્તિનો આરંભ છે અને પરમ પવિત્ર ઈશ્વર વિશેનું જ્ઞાન એ જ વિવેક બુદ્ધિ છે. ઈશ્વર જ્ઞાનથી તારા આયુષ્યની વૃદ્ધિ થશે અને તારા આવડદાના વર્ષોમાં વધારો થશે. મિત્રો, આ જીવન પવિત્ર વચનો સ્પષ્ટ જણાવે છે કે ઈશ્વર પોતે જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિ છે. માણસ જાત પરમપિતા પરમેશ્વરની બાદબાકી કરીને ક્યારેય જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિ મેળવી શકે જ નહીં, કારણ કે
ઈશ્વર તરફથી મળેલ જ્ઞાનને ડહાપણ અને વિવેક બુદ્ધિ સર્વને માટે લાભકારક અને ઉપકારક છે. તેમાં નૈતિક મૂલ્યોની જાળવણી અને સંતુલન છે. તેમાં સ્વાર્થને નહીં પણ પરમાર્થને સ્થાન છે. તેમાં હું નહીં પણ આપણે, અમે, આપણ સહુની ભાવના સમાયેલી છે. તેમાં બીજાઓના અસ્તિત્વનો સ્વીકાર માત્ર નથી પરંતુ બીજાઓને તક આપવાની ઉદાત્ત ભાવના પણ છે. પરિણામ એ આવે છે કે ઐશ્વર્ય જ્ઞાનનો જેને જેને સ્પર્શ થાય છે તે અને જે કોઈ આ જ્ઞાનના સંપર્કમાં આવે છે તે સૌ પરમ પવિત્રની વંદના કરે છે અને સ્તુતિ કરે છે, કારણ કે તેમના જીવ અને આત્મા શીતળતાનો મીઠો ઉડકાર પામ્યા છે, રાહત પામ્યા છે. મિત્રો, આજે જગતના માનવીઓને માનવીઓનો જ ભય સતાવી રહ્યો છે. આજે માનવીનો શત્રુ માનવ જ છે. હા મિત્રો, તમે જરૂર સંમત થશો કે આપણા લોહીના તરસ્યા આપણા જ લોહીના સગા છે. આ ક્રૂર સત્ય છે. એવા સમય અને સંજોગોમાં પ્રભુ ઈસુના બાળકો તરીકે આપણે દૈવી જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિનો ચેપ સમગ્ર માનવજાતમાં ફેલાવવાની જરૂર છે, જેથી માનવમાં રહેલો ભય નામનો જીવાણુ કે વાયરસ નાશ પામે. મિત્રો, ફરીથી એ જ વાત અને શરત કે પરમ પવિત્રની ઓળખાણ વગર જ્ઞાની થઈ શકાતું નથી, કારણ પરમ પવિત્ર પરમેશ્વર પોતે જ્ઞાન છે. મિત્રો, યાદ રાખીએ કે સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે અને તેથી આપણે ઉર્જા સૂર્ય પાસેથી જ મેળવી શકીએ. સૂર્ય સિવાય ચંદ્ર કે અન્ય ગ્રહ પાસેથી તે મેળવી શકતા નથી, કારણ કે અન્ય ગ્રહો ઉર્જાના સ્ત્રોત નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્ઞાનના સ્ત્રોત છે. તેમની પાસે આવો અને જ્ઞાનના સાગરમાંથી અલભ્ય જ્ઞાનનું રસપાન કરો. પ્રભુ ઈસુ ઉદારતાથી અને પુષ્કળતાથી જ્ઞાન આપે છે. મિત્ર, શું તમે આ તક ઝડપી લેશો? જ્ઞાનના સ્ત્રોત પ્રભુ ઈસુ આપણને જ્ઞાનમય બનાવો. આમેન.

વહાલા મિત્રો, અમને આશા અને વિશ્વાસ છે કે આપે જ્ઞાની થવાની તક ઝડપી લીધી છે. મિત્રો, તમે જ્ઞાનની તક ઝડપી લીધી છે તેની વાત અમને જણાવશો ને? હા મિત્ર, અમને તે જરૂર ગમશે. પ્રસારણ દરમિયાન આપના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો અને મૂંઝવણો પણ લખી જણાવવાનું ટાળશો નહીં. માત્ર પોસ્ટકાર્ડ દ્વારા અમને આપના મંતવ્યો અને આપના અનુભવો લખી મોકલો. પત્રો લખો ત્યારે તમારું પૂરેપૂરું નામ, સરનામું, પિનકોડ નંબર તથા કયો કાર્યક્રમ સાંભળ્યો અને કઈ બાબત તમને પસંદ પડી તે લખવાનું ભૂલશો નહીં. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું છે કાર્યક્રમ મંથન, જીવન સંદેશ, પોસ્ટબોક્સ નંબર 9009, મણિનગર પૂર્વ, અમદાવાદ 38008. સરનામું ફરીથી સાંભળશો? કાર્યક્રમ મંથન, જીવન સંદેશ, પોસ્ટબોક્સ નંબર 9009, મણિનગર પૂર્વ, અમદાવાદ 38008. વારુ મિત્રો, અમારો સમય અહીં પૂરો થયો. ફરી મળીએ ત્યાં સુધી અમને રજા આપશો. જય ખ્રિસ્ત.

અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, જે કઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને.

એ સૌ સાથે કરીને પ્રભુને ધન્યવાદ આપીએ.

આપણને આ સર્વનો તમારી પાસે આવશે. બધા સાથે મળીને ગાઈએ આવો કરીએ પ્રભુની આરાધના સદા સાંભળનારો.

યહોવાની સ્તુતિ કરીને હે પરાક્રમતારા નામનો સ્તોત્ર ગાવા તે સારું છે. કેમ કે હે યહોવા, મેં તારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. મેં તારા માટે કરેલા કામ લીધે હું હર્ષનાક કરીશ. તે મને બચાવ્યો છે અને મારા હરેક પગ ધોઈ નાખ્યા છે. આવો આપણે ગીતમાં સાથે જોડાઈએ. સંતોષ મળ રહા સંતોષ.

આપણે જે શિક્ષા કરવી જોઈએ, જે દંડ સહેવા જોઈએ, એ એને સહીને પોતાનું પવિત્ર રક્ત વહાવીને આપણું નામ એ ક્રૂસ પરથી મિટાવી દીધું અને સંપૂર્ણ માફી આપી. આપણા પાપો પ્રભુએ માફ કરી દીધા અને હવે એ પાપો સાથે આપણને કોઈ સંબંધ, કોઈ વાસ્તો નથી. હવેથી આપણા સ્વર્ગીય અને પ્રેમા મુક્તિદાતાના ચરણોમાં બેસીશું અને તેના ગીતો સદા ગાઈશું. બધાને સાથે જોડાવાની વિનંતી છે.

0: વહાલા શ્રોતા મિત્રો, જય ખ્રિસ્ત. જીવન સંદેશના નિયત પ્રસારણ મંથનમાં આપને મળતા ખૂબ આનંદ થાય છે. મંથન યાત્રામાં વ્યવહારુ ખ્રિસ્તી જીવનના અભિગમ વિશે મંથન કરી રહ્યા છીએ. મિત્રો, સમય બદલાય છે, પણ સનાતન મૂલ્યો કદી બદલાતા નથી. હા, જીવનનો સનાતન અભિગમ પણ કદી બદલાતો નથી. આપણે જીવનના જે અભિગમ કે દ્રષ્ટિકોણની વાત ચર્ચા કરવાના છીએ તેનું પાઠ્યપુસ્તક ઈશ્વરનું જીવન પવિત્ર વચન બાઇબલ છે. મિત્રો, ખાતરી રાખજો કે આપણી મંથન યાત્રા સનાતન જીવનની યાત્રા બની રહેવાની છે. માટે આપના કુટુંબીજનો તથા મિત્ર મંડળને મંથન યાત્રામાં સામેલ કરવાનું ચૂકશો નહીં. મિત્રો, ગુરુજી આવી પહોંચ્યા છે, ચાલો તેમને સાંભળીએ. જય ખ્રિસ્ત ગુરુજી.
1: જય ખ્રિસ્ત. મંથન મિત્રો, તમારા ભાવભીના આવકાર માટે આભાર. મિત્રો, આજની આપણી મંથન યાત્રા માટે પ્રભુની સહાય માગી અને પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે અમારા સર્જનહાર છો અને અમારા પાલનહાર છો, માટે તમારી આરાધના કરીએ છીએ. તમે રેડિયોના માધ્યમ મારફતે તમારા પવિત્ર વચનો શીખવા અને સમજવા અમારી મદદ કરો છો, માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, પ્રસારણ સાંભળનાર પ્રત્યેક મિત્રોને અને તેમના પરિવારને માટે પ્રભુજી માંગીએ છીએ. તમે તેમને સંભાળ રાખો, તેમની તમારી આશીષથી તેમને ભરી દો. પ્રભુજી, આજના તમારા પવિત્ર વચનો મારફતે અમારી સાથે વાત અને વ્યવહાર કરો, તમારા વચનનો આશીર્વાદ અમને પમાડો. પ્રભુ ઈશ્વરના નામમાં આમીન. મિત્રો, આપણે મંથન યાત્રામાં મહાજ્ઞાની રાજા સોલોમોન લિખિત સુભાષિતોનો અભ્યાસ શરૂ કર્યો છે. આ સુભાષિતો દરરોજના વ્યવહારુ જીવન વિશે છે. તેમના આ સુભાષિતો ઈસવીસન પૂર્વે 6 થી 7મી સદીમાં લખાયા હોવાનું મનાય છે. મિત્રો, ઈશ્વરનું જીવન પવિત્ર વચન બાઇબલ જણાવે છે કે પ્રભુ પરમેશ્વરે રાજા સોલોમનને વરદાનમાં જ્ઞાન આપ્યું હતું. રાજા સોલોમન પાસે અદ્ભુત જ્ઞાન હતું. તેના જ્ઞાનનો પરચો ન્યાયના એક પ્રસંગમાં જોવા મળે છે. ઈશ્વરના જીવન પવિત્ર વચન બાઇબલના જૂના કરારના વિભાગ તરફ રાજાઓના પહેલા પુસ્તકના 3 અધ્યાયના 16 થી 28 વચનોમાં સોલોમનના અભૂતપૂર્વ ન્યાયના પ્રસંગની વાત છે. 2 સ્ત્રીઓ એક જ ઘરમાં રહેતી હતી. તેમને બંનેને 2 દિવસના અંતરે પુત્રનો પ્રસવ થયો. તેમાંની એક સ્ત્રીથી ઊંઘમાં અજાણતાથી પોતાનો દીકરો કચડીને મારી નાખ્યો. તેણે પોતાનો મરેલો દીકરો બીજીની સોળમાં મૂકી તેનો જીવતો દીકરો પોતાની સોળમાં લઈને સૂઈ ગઈ. સવારે જાગતા પેલી સ્ત્રીએ સવારમાં જોયું કે દીકરો મરી ગયો છે. તેણે ધ્યાનથી જોયું તો તે તેનો પોતાનો દીકરો ન હતો. હવે આ બંને સ્ત્રીઓ ન્યાય માટે રાજા પાસે આવી. તેણે રાજાને સગડી વાત કરતા કહ્યું કે જીવતો દીકરો મારો છે. પણ બીજી સ્ત્રીએ કહ્યું,

સાંભળીને તલવાર મંગાવી. પછી રાજાએ કહ્યું કે જીવતા બાળકના બે ભાગ કરો અને બંનેને અડધો અડધો ભાગ વહેંચી આપો. ખરી માત્રત પુકારી ઉઠી, હે રાજા, મારા માલિક, કૃપા કરીને બાળકને મારી નાખશો નહીં, એ બાળક એને આપી દો. પણ બીજી સ્ત્રીએ કહ્યું, અમને બેમાંથી કોઈને બાળક ન આપશો, તેને કાપી નાખો. રાજા સોલોમને તરત કહ્યું કે બાળકને મારી નાખશો નહીં, પ્રથમ સ્ત્રીને તે આપી દો, એ જ તેની ખરી માતા જ. રાજાના આ ન્યાયની વાત પ્રજાએ સાંભળી ત્યારે તેમણે કબૂલ્યું કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે રાજાને જ્ઞાન આપ્યું છે. સોલોમન રાજાના જ્ઞાન અને ડહાપણની કીર્તિ ચારેય દિશામાં પ્રસરી હતી. સોલોમન જ્ઞાનીઓમાં શિરોમણી હતા. તેમના જ્ઞાનનો લાભ લેવા સમસ્ત દુનિયાના રાજાઓ અને વિદ્વાનો આવતા હતા. મિત્ર, તેમના વિશે ઈશ્વરના જીવન પવિત્ર વચન બાઇબલના જૂના કરારના વિભાગ તરફ રાજાઓના પહેલા પુસ્તકના 4 અધ્યાયના 29-34 વચનોમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ઈશ્વરે સોલોમનને અતિ ગૂઢ જ્ઞાન, સૂક્ષ્મ આંતરદૃષ્ટિ અને સાગર તટના જેવી વિશાળ સમજ આપ્યા. પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં સોલોમન વિશેષ જ્ઞાની હતો. એથાન, એઝરાહી અને માહોલના પુત્રો હેમાન, કાલકોલ તથા દારદા કરતાં પણ વિશેષ જ્ઞાની હતો. તેની કીર્તિ પડોશના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ હતી. તેણે 3000 રત્નકણિકાઓ અને 1005 ગીતોની રચના કરી હતી. લબાનોનના ગંધતરુથી માંડીને ભીંત પર ઉગી નીકળતા જુફા સુધીની સર્વ વનસ્પતિ વિશે તેણે વિવેચન કર્યું. તેણે પ્રાણીઓ, પંખીઓ, પેટે ચાલનારા પ્રાણીઓ અને માછલીઓ વિશે પણ વિવેચન કર્યું. સમસ્ત દુનિયાના રાજાઓએ તેના જ્ઞાન વિશે સાંભળ્યું અને તેમણે તેનું સાંભળવા પોતાના માણસોને મોકલ્યા. મિત્ર, રાજા સોલોમોને લખેલા બીજા બે પુસ્તકોનો સમાવેશ પવિત્ર બાઇબલમાં કરવામાં આવ્યો છે. તેમાંનું એક છે સભા શિક્ષક અને બીજું છે ગીતોનું ગીત. નીતિમાળાના મનોહર મણકામાં કહેવતો, કહાણીઓ, કથનો, રૂપક કથાઓ, સુભાષિતો અને ઉદાહરણોના રૂપમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ છે. તેમાં છેલ્લે અમુક સુભાષિતો આગુર અને લમુએલ નામના જ્ઞાનીના પણ છે. પુસ્તકના લેખક રાજા સોલોમન આરંભમાં જ જણાવે છે કે જ્ઞાન અને ડહાપણ મેળવવા માટે પ્રથમ ઈશ્વર પ્રત્યેનો પૂજ્યભાવ જરૂરી છે. સુભાષિતો ધાર્મિક નીતિમત્તા વિશે તેમજ સામાન્ય બુદ્ધિપૂર્વકના વર્તાવની વાતો અને એકબીજાની સાથેની દરરોજની વર્તણૂક વિશે પણ શીખવે છે. કેટલાક સુભાષિતો કૌટુંબિક સંબંધો વિશે છે અને કેટલાક ધંધાકીય અને સામાજિક સંબંધોને લગતા પણ છે. વળી કેટલાક શિષ્ટાચાર વિશે માર્ગદર્શન આપે છે, ત્યારે કેટલાક સ્વદમન રાખવા વિશે પ્રકાશ આપે છે. એમાં નમ્રતા, ધીરજ, ગરીબો પ્રત્યે માન અને મિત્ર મિત્ર વચ્ચેની વફાદારી જેવા સદગુણો વિશે ઘણું ઘણું જણાવવામાં આવેલું છે. મિત્રો, આમ જોતા આ સુભાષિતો ઈશ્વર તેમજ માણસ સાથે સુમેળ રાખવા અંગેના છે. એવો સંબંધ કેવી રીતે રાખી શકાય તે માટે જ્ઞાન અને ડહાપણ જરૂરી છે. સાચું જ્ઞાન ઈશ્વર પ્રત્યે આદરયુક્ત ડર રાખવાથી જ આવે છે. હા, એમાં જ જીવનની સલામતી, સમૃદ્ધિ અને સફળતાના સ્ત્રોત અને રહસ્ય છે. મિત્ર, નીતિમાળાના મનોહર મણકાના 1 અધ્યાયનું 7 વચન સાંભળો. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યા પ્રાપ્તિનો આરંભ છે. હવે 9 અધ્યાયનું 10 વચન સાંભળો. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યા પ્રાપ્તિનો આરંભ છે અને પરમ પવિત્ર ઈશ્વર વિશેનું જ્ઞાન એ જ વિવેક બુદ્ધિ છે. ઈશ્વર જ્ઞાનથી તારા આયુષ્યની વૃદ્ધિ થશે અને તારા આવડદાના વર્ષોમાં વધારો થશે. મિત્રો, આ જીવન પવિત્ર વચનો સ્પષ્ટ જણાવે છે કે ઈશ્વર પોતે જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિ છે. માણસ જાત પરમપિતા પરમેશ્વરની બાદબાકી કરીને ક્યારેય જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિ મેળવી શકે જ નહીં, કારણ કે ઈશ્વર તરફથી મળેલ જ્ઞાન અને ડહાપણ અને વિવેક બુદ્ધિ સર્વને માટે લાભકારક અને ઉપકારક છે. તેમાં નૈતિક મૂલ્યોની જાળવણી અને સંતુલન છે. તેમાં સ્વાર્થને નહીં પણ પરમાર્થને સ્થાન છે. તેમાં હું નહીં પણ આપણે

આ પણ સહુની ભાવના સમાયેલી છે. તેમાં બીજાઓના અસ્તિત્વનો સ્વીકાર માત્ર નથી, પરંતુ બીજાઓને તક આપવાની ઉદાત્ત ભાવના પણ છે. પરિણામ એ આવે છે કે ઐશ્વર્ય જ્ઞાનનો જેને જેને સ્પર્શ થાય છે તે અને જે કોઈ આ જ્ઞાનના સંપર્કમાં આવે છે તે સૌ પરમ પવિત્રની વંદના કરે છે અને સ્તુતિ કરે છે, કારણ કે તેમના જીવ અને આત્મા શીતળતાનો મીઠો ઉડકાર પામ્યા છે, રાહત પામ્યા છે. મિત્રો, આજે જગતના માનવીઓને માનવીઓનો જ ભય સતાવી રહ્યો છે. આજે માનવીનો શત્રુ માનવ જ છે. હા મિત્રો, તમે જરૂર સંમત થશો કે આપણા લોહીના તરસ્યા આપણા જ લોહીના સગા છે. આ ક્રૂર સત્ય છે. એવા સમય અને સંજોગોમાં પ્રભુ ઈસુના બાળકો તરીકે આપણે દૈવી જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિનો ચેપ સમગ્ર માનવજાતમાં ફેલાવવાની જરૂર છે, જેથી માનવમાં રહેલો ભય નામનો જીવાણુ કે વાયરસ નાશ પામે. મિત્રો, ફરીથી એ જ વાત અને શરત કે પરમ પવિત્રની ઓળખાણ વગર જ્ઞાની થઈ શકાતું નથી, કારણ પરમ પવિત્ર પરમેશ્વર પોતે જ્ઞાન છે. મિત્રો, યાદ રાખીએ કે સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે અને તેથી આપણે ઉર્જા સૂર્ય પાસેથી જ મેળવી શકીએ. સૂર્ય સિવાય ચંદ્ર કે અન્ય ગ્રહ પાસેથી તે મેળવી શકતા નથી, કારણ કે અન્ય ગ્રહો ઉર્જાના સ્ત્રોત નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્ઞાનના સ્ત્રોત છે. તેમની પાસે આવો અને જ્ઞાનના સાગરમાંથી અલભ્ય જ્ઞાનનું રસપાન કરો. પ્રભુ ઈસુ ઉદારતાથી અને પુષ્કળતાથી જ્ઞાન આપે છે. મિત્ર, શું તમે આ તક ઝડપી લેશો? જ્ઞાનના સ્ત્રોત પ્રભુ ઈસુ આપણને જ્ઞાનમય બનાવો. આમેન.

વહાલા મિત્રો, અમને આશા અને વિશ્વાસ છે કે આપે જ્ઞાની થવાની તક ઝડપી લીધી છે. મિત્રો, તમે જ્ઞાનની તક ઝડપી લીધી છે તેની વાત અમને જણાવશો ને? હા મિત્ર, અમને તે જરૂર ગમશે. પ્રસારણ દરમિયાન આપના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો અને મૂંઝવણો પણ લખી જણાવવાનું ટાળશો નહીં. માત્ર પોસ્ટકાર્ડ દ્વારા અમને આપના મંતવ્યો અને આપના અનુભવો લખી મોકલો. પત્ર લખો ત્યારે તમારું પૂરેપૂરું નામ, સરનામું, પિનકોડ નંબર તથા કયો કાર્યક્રમ સાંભળ્યો અને કઈ બાબત તમને પસંદ પડી તે લખવાનું ભૂલશો નહીં. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું છે કાર્યક્રમ મંથન, જીવન સંદેશ, પોસ્ટબોક્સ નંબર 9009, મણિનગર પૂર્વ, અમદાવાદ 380008. સરનામું ફરીથી સાંભળશો? કાર્યક્રમ મંથન, જીવન સંદેશ, પોસ્ટબોક્સ નંબર 9009, મણિનગર પૂર્વ, અમદાવાદ 380008. વારુ મિત્રો, અમારો સમય અહીં પૂરો થયો. ફરી મળીએ ત્યાં સુધી અમને રજા આપશો. જય ખ્રિસ્ત.

અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, જે કંઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને.

આપણે અનંત કરીએ. આવો યહોવાની આગળ ચાલીએ, આપણા તારણના ખડકની આગળ દર્શનાર્થ કરીએ, આભાર સ્થિતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેમની આગળ દર્શનાર્થ કરીએ. આપણે બધા પ્રભુની હજુરમાં ઉભા થઈશું અને ભજન સંગ્રહમાંથી 306 નંબર અમો આવ્યા આ ખ્રિસ્તને નામે, અમો આવ્યા તો ઈસુને વિરામે, એ સૌ સાથે ગાઈને પ્રભુને ધન્યવાદ આપીએ.

પ્રભુ તમારી પાસે આવશે. બધા સાથે મળીને ગાઈએ, આવો કરીએ પ્રભુની આરાધના. સદા સામે જાળવી રહ્યો.

યહોવાની સ્તુતિ કરીને હે પરાત્પર તારા નામનો સ્તોત્ર ગાવા તે સારું છે, કેમ કે હે યહોવા તે તારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે ને તારા માટે કરેલા કામ લીધે હું હર્ષનાક કરું છું. તે મને બચાવ્યો છે અને મારા હરેક પગ ધોઈ નાખ્યા છે. આવો આપણે ગીતમાં સાથે જોડાઈએ. સંતોષો મળે રહા, સંતોષો.

જ્યારે આપણે આપણા પાપોમાં ડૂબેલા હતા ત્યારે એ બધા સ્તંભ પર આપણું નામ લખેલું હતું. આપણને જે શિક્ષા કરવી જોઈએ, જે દંડ સહેવા જોઈએ, એ એને સહીને પોતાનું પવિત્ર રક્ત વહેવીને આપણું નામ એ ક્રૂસ પરથી મિટાવી દીધું અને સંપૂર્ણ માફી આપી. આપણા પાપો પ્રભુએ માફ કરી દીધા અને હવે એ પાપો સાથે આપણને કોઈ સંબંધ, કોઈ વાસ્તો નથી. હવેથી આપણા સ્વર્ગીય અને પ્રેમાળ મુક્તિદાતાના ચરણોમાં બેસીશું અને તેના ગીતો સદા ગાઈશું. બધાને સાથે જોડાવાની વિનંતી છે.

અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, જે કંઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને.

0: મનસો કરીએ. આવો યહોવાની આગળ ચાલીએ, આપણા તારણના ખડકની આગળ દર્શનાર્થ કરીએ, આભાર સ્થિતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેમની આગળ દર્શનાર્થ કરીએ. આપણે બધા પ્રભુની હજુરમાં ઉભા થઈશું અને ભજન સંગ્રહમાંથી 306 નંબર અમો આવ્યા આ સૌ ખ્રિસ્તને નામે, અમો આવ્યા તો ઈસુને વિનામે, એ સૌ સાથે ગાઈને પ્રભુને ધન્યવાદ આપીએ.
1: બધા ઉભા થઈશું.

પડીને ગાયેલી આવો કરીએ પ્રભુની આરાધના સદા સાંભળનારા લેખક.

યહોવાની સ્તુતિ કરીને હે પરાક્રમ તારા નામનો સ્તોત્ર ગાવા તે સારું છે. કેમ કે હે યહોવા, તે તારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તે તારા માટે કરેલા કામ લીધે હું હર્ષનાથ કરીશ. તે મને બચાવ્યો છે અને મારા હરેક પાપ ધોઈ નાખ્યા છે. આવો આપણે ગીતમાં સાથે જોડાઈએ. સંતોષો મળ રહા, સંતોષો મળ.

0: વહાલા શ્રોતા મિત્રો, જય ખ્રિસ્ત. જીવન સંદેશના નિયત પ્રસારણ મંથનમાં આપને મળતા ખૂબ આનંદ થાય છે. મંથન યાત્રામાં વ્યવહારુ ખ્રિસ્તી જીવનના અભિગમ વિશે મંથન કરી રહ્યા છીએ. મિત્રો, સમય બદલાય છે, પણ સનાતન મૂલ્યો કદી બદલાતા નથી. હા, જીવનનો સનાતન અભિગમ પણ કદી બદલાતો નથી. આપણે જીવનના જે અભિગમ કે દ્રષ્ટિકોણની વાત ચર્ચા કરવાના છીએ, તેનું પાઠ્યપુસ્તક ઈશ્વરનું જીવન પવિત્ર વચન બાઇબલ છે. મિત્રો, ખાતરી રાખજો કે આપણી મંથન યાત્રા સનાતન જીવનની યાત્રા બની રહેવાની છે. માટે આપના કુટુંબીજનો તથા મિત્ર મંડળને મંથન યાત્રામાં સામેલ કરવાનું ચૂકશો નહીં. મિત્રો, ગુરુજી આવી પહોંચ્યા છે, ચાલો તેમને સાંભળીએ. જય ખ્રિસ્ત ગુરુજી.
1: જય ખ્રિસ્ત. મંથન મિત્રો, તમારા ભાવભીના આવકાર માટે આભાર. મિત્રો, આજની આપણી મંથન યાત્રા માટે પ્રભુની સહાય માગી અને પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે અમારા સર્જનહાર છો અને અમારા પાલનહાર છો, માટે તમારી આરાધના કરીએ છીએ. તમે રેડિયોના માધ્યમ મારફતે તમારા પવિત્ર વચનો શીખવા અને સમજવા અમારી મદદ કરો છો, માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, પ્રસારણ સાંભળનાર પ્રત્યેક મિત્રોને અને તેમના પરિવારને માટે પ્રભુજી માંગીએ છીએ. તમે તેમને સંભાળ રાખો, તેમને તમારી આશીષથી તેમને ભરી દો. પ્રભુજી, આજના તમારા પવિત્ર વચનો મારફતે અમારી સાથે વાત અને વ્યવહાર કરો, તમારા વચનનો આશીર્વાદ અમને પમાડો. પ્રભુ ઈશ્વરના નામમાં આમીન. મિત્રો, આપણે મંથન યાત્રામાં મહાજ્ઞાની રાજા સોલોમોન લિખિત સુભાષિતોનો અભ્યાસ શરૂ કર્યો છે. આ સુભાષિતો દરરોજના વ્યવહારુ જીવન વિશે છે. તેમના આ સુભાષિતો ઈસવીસન પૂર્વે 6 થી 7 સદીમાં લખાયા હોવાનું મનાય છે. મિત્રો, ઈશ્વરનું જીવન પવિત્ર વચન બાઇબલ જણાવે છે કે પ્રભુ પરમેશ્વરે રાજા સોલોમનને વરદાનમાં જ્ઞાન આપ્યું હતું. રાજા સોલોમન પાસે અદ્ભુત જ્ઞાન હતું. તેના જ્ઞાનનો પરચો ન્યાયના એક પ્રસંગમાં જોવા મળે છે. ઈશ્વરના જીવન પવિત્ર વચન બાઇબલના જૂના કરારના વિભાગ તરફ રાજાઓના પહેલા પુસ્તકના 3 અધ્યાયના 16 થી 28 વચનોમાં સોલોમનના અભૂતપૂર્વ ન્યાયના પ્રસંગની વાત છે. 2 સ્ત્રીઓ એક જ ઘરમાં રહેતી હતી. તેમને બંનેને 2 દિવસના અંતરે પુત્રનો પ્રસવ થયો. તેમાંની એક સ્ત્રીથી ઊંઘમાં અજાણતાથી પોતાનો દીકરો કચડીને મારી નાખ્યો. તેણે પોતાનો મરેલો દીકરો બીજની સોળમાં મૂકી તેનો જીવતો દીકરો પોતાની સોળમાં લઈને સૂઈ ગઈ. સવારે જાગતા પેલી સ્ત્રીએ સવારમાં જોયું કે દીકરો મરી ગયો છે. તેણે ધ્યાનથી જોયું તો તેનો પોતાનો દીકરો ન હતો. હવે આ બંને સ્ત્રીઓ ન્યાય માટે રાજા પાસે આવી. તેણે રાજાને સઘળી વાત કરતા કહ્યું કે જીવતો દીકરો મારો છે, પણ બીજી સ્ત્રીએ કહ્યું કે મરેલો તે તારો દીકરો છે, જીવતો તે તો મારો દીકરો છે. રાજાએ બંનેની વાત સાંભળીને તલવાર મંગાવી. પછી રાજાએ કહ્યું કે જીવતા બાળકના 2 ભાગ કરો અને બંનેને અડધો અડધો ભાગ વહેંચી આપો. ખરીમાં તરત પુકારી ઉઠી, હે રાજા, મારા માલિક, કૃપા કરીને બાળકને મારી નાખશો નહીં, એ બાળક એને આપી દો. પણ બીજી સ્ત્રીએ કહ્યું, અમને 2માંથી કોઈને બાળક ન આપશો, તેને કાપી નાખો. રાજા સોલોમને તરત કહ્યું કે બાળકને મારી નાખશો નહીં, પ્રથમ સ્ત્રીને તે આપી દો, એ જ તેની ખરી માતા છે. રાજાના આ ન્યાયની વાત પ્રજાએ સાંભળી ત્યારે તેમણે કબૂલ્યું કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે રાજાને જ્ઞાન આપ્યું છે. સોલોમન રાજાના જ્ઞાન અને ડહાપણની કીર્તિ ચારેય દિશામાં પ્રસરી હતી. સોલોમન જ્ઞાનીઓમાં શિરોમણી હતા. તેમના જ્ઞાનનો લાભ લેવા સમસ્ત દુનિયાના રાજાઓ અને વિદ્વાનો આવતા હતા. મિત્ર, તેમના વિશે ઈશ્વરના જીવન પવિત્ર વચન બાઇબલના જૂના કરારના વિભાગ તરફ રાજાઓના પહેલા પુસ્તકના 4 અધ્યાયના 29 થી 34 વચનોમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ઈશ્વરે સોલોમનને અતિ ગૂઢ જ્ઞાન, સૂક્ષ્મ આંતરદૃષ્ટિ અને સાગર તટના જેવી વિશાળ સમજ આપ્યા. પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં સોલોમન વિશેષ જ્ઞાની હતો. એથાન, એઝરાહી અને માહોલના પુત્રો હેમાન, કાલકોલ તથા દારદા કરતાં પણ વિશેષ જ્ઞાની હતો. તેની કીર્તિ પડોશના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ હતી. તેણે 3000 રત્નકણિકાઓ અને 1005 ગીતોની રચના કરી હતી. લબાનોનના ગંધતરુથી માંડીને ભીંત પર ઉગી નીકળતા જુફા સુધીની સર્વ વનસ્પતિ વિશે તેણે વિવેચન કર્યું. તેણે પ્રાણીઓ, પંખીઓ, પેટે ચાલનારા પ્રાણીઓ અને માછલીઓ વિશે પણ વિવેચન કર્યું. સમસ્ત દુનિયાના રાજાઓએ તેના જ્ઞાન વિશે સાંભળ્યું અને તેમણે તેનું સાંભળવા પોતાના માણસોને મોકલ્યા. મિત્ર, રાજા સોલોમોને લખેલા બીજા બે પુસ્તકોનો સમાવેશ પવિત્ર બાઇબલમાં કરવામાં આવ્યો છે. તેમાંનું એક છે સભા શિક્ષક અને બીજું છે ગીતોનું ગીત. નીતિમાળાના મનોહર મણકામાં કહેવતો, કહાણીઓ, કથનો, રૂપક કથાઓ, સુભાષિતો અને ઉદાહરણોના રૂપમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ છે. તેમાં છેલ્લે અમુક સુભાષિતો આગુર અને લમુએલ નામના જ્ઞાનીના પણ છે. પુસ્તકના લેખક રાજા સોલોમન આરંભમાં જ જણાવે છે કે જ્ઞાન અને ડહાપણ મેળવવા માટે પ્રથમ ઈશ્વર પ્રત્યેનો પૂજ્ય ભાવ જરૂરી છે. સુભાષિતો ધાર્મિક નીતિમત્તા વિશે તેમજ સામાન્ય બુદ્ધિપૂર્વકના વર્તાવની વાતો અને એકબીજાની સાથેની દરરોજની વર્તણૂક વિશે પણ શીખવે છે. કેટલાક સુભાષિતો કૌટુંબિક સંબંધો વિશે છે અને કેટલાક ધંધાકીય અને સામાજિક સંબંધોને લગતા પણ છે. વળી કેટલાક શિષ્ટાચાર વિશે માર્ગદર્શન આપે છે, ત્યારે કેટલાક સ્વદમન રાખવા વિશે પ્રકાશ આપે છે. એમાં નમ્રતા, ધીરજ, ગરીબો પ્રત્યે માન અને મિત્ર વચ્ચેની વફાદારી જેવા સદગુણ વિશે ઘણું જણાવવામાં આવેલું છે. મિત્રો, આમ જોતા આ સુભાષિતો ઈશ્વર તેમજ માણસ સાથે સુમેળ રાખવા અંગેના છે. એવો સંબંધ કેવી રીતે રાખી શકાય તે માટે જ્ઞાન પણ જરૂરી છે. સાચું જ્ઞાન ઈશ્વર પ્રત્યે આદરયુક્ત ડર રાખવાથી જ આવે છે. હા, એમાં જ જીવનની સલામતી, સમૃદ્ધિ અને સફળતાના સ્ત્રોત અને રહસ્ય છે. મિત્ર, નીતિમાળાના મનોહર મણકાના પ્રથમ અધ્યાયનું 7મું વચન સાંભળો. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યા પ્રાપ્તિનો આરંભ છે. હવે 9મા અધ્યાયનું 10મું વચન સાંભળો. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યા પ્રાપ્તિનો આરંભ છે અને પરમ પવિત્ર ઈશ્વર વિશેનું જ્ઞાન એ જ વિવેક બુદ્ધિ છે. ઈશ્વર જ્ઞાનથી તારા આયુષ્યની વૃદ્ધિ થશે અને તારા આવડદાના વર્ષોમાં વધારો થશે. મિત્રો, આ જીવન પવિત્ર વચનો સ્પષ્ટ જણાવે છે કે ઈશ્વર પોતે જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિ છે. માણસ જાત પરમપિતા પરમેશ્વરની બાદબાકી કરીને ક્યારેય જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિ મેળવી શકે જ નહીં. કારણ કે ઈશ્વર તરફથી મળેલ જ્ઞાન અને ડહાપણ અને વિવેક બુદ્ધિ સર્વને માટે લાભકારક અને ઉપકારક છે. તેમાં નૈતિક મૂલ્યોની જાળવણી અને સંતુલન છે. તેમાં સ્વાર્થને નહીં પણ પરમાર્થને સ્થાન છે. તેમાં હું નહીં પણ આપણે, અમે, આપણ સહુની ભાવના સમાયેલી છે. તેમાં બીજાઓના અસ્તિત્વનો સ્વીકાર માત્ર નથી પરંતુ બીજાઓને તક આપવાની ઉદાત્ત ભાવના પણ છે. પરિણામ એ આવે છે કે ઐશ્વર્ય જ્ઞાનનો જેને જેને સ્પર્શ થાય છે તે અને જે કોઈ આ જ્ઞાનના સંપર્કમાં આવે છે તે સૌ પરમ પવિત્રની વંદના કરે છે અને સ્તુતિ કરે છે. કારણ કે તેમના જીવ અને આત્મા શીતળતાનો મીઠો ઉડકાર પામ્યા છે, રાહત પામ્યા છે. મિત્રો, આજે જગતના માનવીઓને માનવીઓનો જ ભય સતાવી રહ્યો છે. આજે માનવીનો શત્રુ માનવ જ છે. હા મિત્રો, તમે જરૂર સંમત થશો કે આપણા લોહીના તરસ્યા આપણા જ લોહીના સગા છે. આ ક્રૂર સત્ય છે. એવા સમય અને સંજોગોમાં પ્રભુ ઈસુના બાળકો તરીકે આપણે દૈવી જ્ઞાન, ડહાપણ અને વિવેક બુદ્ધિનો ચેપ સમગ્ર માનવજાતમાં

પરમ પવિત્રની ઓળખાણ વગર જ્ઞાની થઈ શકાતું નથી, કારણ પરમ પવિત્ર પરમેશ્વર પોતે જ્ઞાન છે. મિત્રો, યાદ રાખીએ કે સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે અને તેથી આપણે ઉર્જા સૂર્ય પાસેથી જ મેળવી શકીએ. સૂર્ય સિવાય ચંદ્ર કે અન્ય ગ્રહ પાસેથી તે મેળવી શકતા નથી, કારણ કે અન્ય ગ્રહો ઉર્જાના સ્ત્રોત નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્ઞાનના સ્ત્રોત છે. તેમની પાસે આવો અને જ્ઞાનના સાગરમાંથી અલભ્ય જ્ઞાનનું રસપાન કરો. પ્રભુ ઈસુ ઉદારતાથી અને પુષ્કળતાથી જ્ઞાન આપે છે. મિત્ર, શું તમે આ તક ઝડપી લેશો? જ્ઞાનના સ્ત્રોત પ્રભુ ઈસુ આપણને જ્ઞાનમય બનાવો. આમેન.

વહાલા મિત્રો, અમને આશા અને વિશ્વાસ છે કે આપે જ્ઞાની થવાની તક ઝડપી લીધી છે. મિત્રો, તમે જ્ઞાનની તક ઝડપી લીધી છે તેની વાત અમને જણાવશો ને? હા મિત્ર, અમને તે જરૂર ગમશે. પ્રસારણ દરમિયાન આપના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો અને મૂંઝવણો પણ લખી જણાવવાનું ટાળશો નહીં. માત્ર પોસ્ટકાર્ડ દ્વારા અમને આપના મંતવ્યો અને આપના અનુભવો લખી મોકલો. પત્રો લખો ત્યારે તમારું પૂરેપૂરું નામ, સરનામું, પિનકોડ નંબર તથા કયો કાર્યક્રમ સાંભળ્યો અને કઈ બાબત તમને પસંદ પડી તે લખવાનું ભૂલશો નહીં. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું છે કાર્યક્રમ મંથન, જીવન સંદેશ, પોસ્ટબોક્સ નંબર 9009, મણિનગર પૂર્વ, અમદાવાદ 38008. સરનામું ફરીથી સાંભળશો? કાર્યક્રમ મંથન, જીવન સંદેશ, પોસ્ટબોક્સ નંબર 9009, મણિનગર પૂર્વ, અમદાવાદ 38008. વારુ મિત્રો, અમારો સમય અહીં પૂરો થયો. ફરી મળીએ ત્યાં સુધી અમને રજા આપશો. જય ખ્રિસ્ત.